0: Thank you for your numerous messages. I know it's everyone's favorite. And the credit goes to Lata Ji, Gulzar Sahab, and Vishal Bhardwaj, and of course Tabu, Film Matches.
1: Bali Brumbutt on Gold Afternoons. Like a
2: gold. Hey, this is Sandy Shah. Drive you home every Monday to Friday between 4 and 7 p.m. with the best tunes, mind games, and a bit of Ye Ya Wo. Only Like a Gold.
3: Gem in Gold Afternoons with Bali Brumbutt. Bali Brumbutt. Gem in Foods. Bilkul ghar jaisa swad aur ghar jaisi hi baat. Available at Asian stores near you.
4: વેમ્બલીના જૂના અને જાણીતા પાટીદારો નવરાત્રીનું આયોજન કરે તો પછી એમાં કંઈ જ ના ઘટે.
5: OMB ઇવેન્ટ એન્ડ માણેક ચોક લઈને આવ્યા છે નવરાત્રી 2026 ગરબા ક્વીન જાનવી રાવલ સાથે.
4: 10th ઓક્ટોબરે પ્રી નવરાત્રી અને 11th થી 19th ઓક્ટોબર નવરાત્રીની રમઝટ વેમ્બલીની આર કેલ્વિન સ્કૂલ વેમ્બલી હાઈ રોડમાં.
5: તો હાલો સૌ સાથે મળી સહયોગ આપો અને પરિવાર સાથે ગરબે ઘૂમવા જોડાઓ.
4: ટિકિટ્સ અવેલેબલ એટ માણેક ચોક અને વધુ માહિતી માટે સંપર્ક કરો ભરત પટેલને 0789171739. Mataji.
6: Celebrate Diwali at the iconic Royal Albert Hall.
7: Join legendary singer Kavita Krishna Murthy.
6: Live on Sunday the 1st of November. An unforgettable evening of spectacular Bollywood and devotional songs.
7: With the Royal Philharmonic Concert Orchestra.
6: Get your tickets from royalalberthall.com and sanathanevents.org. Brought to you by Sanathan Events.
7: Exclusive radio partner, Leica Radio Network.
8: Search is changing.
9: Customers aren't just using Google anymore.
8: They're asking AI.
9: And AI doesn't show 10 websites. It recommends one answer.
8: One business, one recommendation.
9: So, when someone asks AI, who's the best company for this?
8: Will your business be the answer?
9: Or the one that got left behind?
8: The future of search has already started.
9: Have you? Visit HeartyHanks.com and make sure AI recommends you.
8: Hearty Hanks, the digital agency that doesn't play safe.
10: वेडिंग्स, सेलिब्रेशंस, कॉर्पोरेट इवेंट्स, रागसन सब कुछ एफिशिएंटली हैंडल करते हैं. परफेक्ट लोकेशन ढूंढने से लेकर इनक्रेडिबल थीम्स डिजाइन करने तक, वर्ल्ड क्लास कुजीन से हर छोटी बड़ी रिक्वायरमेंट तक मैनेज करते हैं. 30 साल से ज्यादा का एक्सपीरियंस हर इवेंट को खास बनाए. फौरन का फोन मिलाएं 0208839080 और विजिट रागासन.com. लोकेशन, डिजाइन, मैनेजमेंट या केटरिंग, रागासन.